0: ృష్టమాగచ్చాం
1: ఏహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరేహరే